લક્ષ્મીકાંત પ્યારેલાલના ગીત પર આપણે સાંભળ્યું ફિલ્મ જાને મનનું આ ગીત અને મિત્રો આગળનું ગીત પણ લતાજીએ જ ગાયું છે ફિલ્મ સોદાગરના લોકપ્રિય પ્રેમ ગીતના બોલ અને ધૂન છે સ્વર્ગસ્થ રવિન્દ્ર જૈનના હો જાયેગા સફર આસાં આવો સાથ ચલકર દેખે કુછ તુમ બઢકર દેખો

પોતાના સુરોથી આપણી સાથે હંમેશા હોય છે, ખરું ને મિત્રો? કાર્યક્રમમાં આગલું ગીત અમે વગાડવા જઈ રહ્યા છે. ફિલ્મ છે પ્યાર ઝૂકતા નહીં. પ્યાર ઝૂકતા નહીં, અરે જો ઝૂકે નહીં તો એ પ્રેમ શાનો, ખરું ને મિત્રો? કોઈકે પંક્તિઓ લખી છે કે તુમસે મિલકર, તુમસે મિલકર જાને કિસ ગુમાન મેં હું, ભૂલ ગયા અબ પતે ઠિકાને આસમાન મેં હું. હા મિત્રો, પ્રસ્તુત છે આપના માટે ગીત તુમસે મિલકર ના જાને ક્યું. મિત્રો, આ પ્યાર ઝૂકતા નહીં ફિલ્મમાં આ ગીત બે વાર ગવાયું છે. એક લતા મંગેશકરના અવાજમાં છે અને બીજું ગાયું છે કવિતા કૃષ્ણમૂર્તિએ. તો ચાલો સાંભળીએ મુકેશભાઈ આપણને કયું ગીત સંભળાવવાના છે.

श्रोताओं, आज ले आकाशवाणी भारत गांव के साथ 106.1 एफएम रेडियो का कार्यक्रम में हमारा हमारा मोड़ा मोड़ा जुआर के साथ अपने मित्रों स्वागत छे। બીનાબેન, આ ગીત જે હતું એ લતા મંગેશકર અને શબ્બીર કુમાર બંને ગાયું હતું. ધેટ્સ વોટ ધ સોંગ વોઝ ફ્રોમ, પ્યાર ઝૂકતા નહીં હૈ. મિત્રો, આ કાર્યક્રમ રેકોર્ડેડ છે, કાર્યક્રમ રેકોર્ડેડ છે એટલે આજે આપણે સમાચારોને વિરામ આપીશું. આજે સમાચારો વાંચવામાં નહીં આવે. તો મિત્રો, ભક્તિ સંગીતમાં જોડાઈ જઈએ. આજનું એક સરસ મજાનું કૃષ્ણ ભગવાન ઉપર ભજન છે. આ આશા છે કે આપણે

વિરામ આપીને ફરી એકવાર કાર્યક્રમમાં ઝંપલાવીશું. કાર્યક્રમમાં આગલું ગીત લેવામાં આવ્યું છે ફિલ્મ તારા રમપમમાંથી. વર્ષ 2007 ની આ ફિલ્મ જેમાં સૈફ અલી ખાન અને રાની મુખર્જીએ અભિનય કર્યો છે.

Hey, Shona, what a melodious song. आशा है कि आपने पसंद आ भी होशे। कदम कदम पे नया इम्तिहान रखती है जिंदगी, तो भी मेरा कितना ध्यान रखती है। प्रस्तुत करूँ छू फिल्म फेयर स्क्रीन अवॉर्ड्स अने इंटरनेशनल इंडियन फिल्म अकेडमी अवॉर्ड्स जेवा विविध पुरस्कारोनी विजेता राजकुमार हिराणीनी ટોચની સૌથી વધુ કમાણી કરનારની યાદીમાં સાતમું સ્થાન ધરાવનાર ફિલ્મ પીકેનું સુંદર ગીત શાન અને શ્રેયા ઘોષાલના મધુર અવાજોમાં

સંગીતમય આકાશવાણી કાર્યક્રમમાં અમારી સાથે ચાર કદમ ચાલવા બદલ આપ સર્વે શ્રોતા મિત્રોનો દિલથી આભાર. મિત્રો, ભાષા જુદી હોઈ શકે, બોલી જુદી હોઈ શકે, સંગીતના રૂપ બદલાય, ગીત બદલાય, પણ સરગમ એક જ રહે છે અને સરગમના એ સુરોને ઓળખીએ તો ગીત બને છે. તો મિત્રો, સુરનું આ ગીત આપના માસ્તે પ્રસ્તુત કરતા જઈએ અને આપને જણાવી દઈએ કે અમારી આ સુરોની ભરેલી મહેફિલ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. તો મુકેશ જયરામ, નીલિમા ભુલા સહિત હું બીના પટેલ આપની રજા લઉં છું. આપણી મુલાકાત ફરી પાછી આવતા સોમવારે સાંજે 6 વાગે લાઈવ સ્ટુડિયો પર થશે. તો ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.